0: आज हामी योना एक अध्यायको एक पददेखि चार पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक परमेश्वरको वचनमा रहनु भाग दुई।
1: हालेलुया,곁에 있는 분과 사랑의 인사 나누겠습니다.
0: हालेलुया, छेउमा हुनुहुने व्यक्तिहरूसँग प्रेमको अभिवादन साटासाट गरौं।
1: 하나님이 함께 하십니다. 하나님께서 책임져 주십니다.
0: परमेश्वर हामीसँग हुनुहुन्छ, परमेश्वरले जिम्मेवारी लिनुहुन्छ।
1: योना가 갑판 위에서 햇살을 맞이하면서 보니까 파고가 일어나기 전에 하나님이 왠지 자신을 쳐다보면서 애끼 놈 하는 것 같거든요. 그래서 그 하나님의 낯을 피하려고 배에 가장 밑으로 내려가서 에라 모르겠다 잠이나 자자 하고 이불을 뒤집었어.
0: 요나는 덱마 오비에라 감 잡다이 헤르다 찰 우트노 아기 परमेश्वरले कता कता आफूतिर हेरेर ए यस्तो मूर्ख भनिरहेको जस्तो अनुभव गरे। त्यसैले परमेश्वरको अनुहारबाट बस्नका लागि जहाजको सबैभन्दा तल झरेर धेतेरीका जेसुकै हो सुच्छु भन्दै सिरक ओढेर सुते। त्यसैले परमेश्वरले हुरी बतास चल्न लगाउनुहुन्छ।
1: कुन फोकफुङी कुन ग्वाङफुङी देसो 바울이 탔던 배를 뒤집어 삼켰던 그 유라굴라 광풍이 대작이 돼서 밀어옵니다.
0: 에우타 툴로 아디 툴로 우리 바타스 바에라 파울 쩌레코 자하트라이 펄타에라 닐리 디에코 뛰어 유로클로돈 우리 바타스 조르레 바에라 아우서
1: 하나님께서 일으키는 센 바람 큰 물결 때문에 배가 뒤집히기 일보 직전입니다. 배 탔던 모든 이들이 초죽음이 됐습니다.
0: परमेश्वरले उठाउनु भएको कडा हावा र ठूलो छालका कारण जहाज पल्टिने अन्तिम अवस्थामा पुगेको छ। जहाजमा चढेका सबै मानिसहरू मरितुल्य भए।
1: योना त्यमेने भे अने इन मोदन सारामी दा झुके सेंगेसो। यी कुन फोकफुङ, यी ग्वाङफुङ उयोनी बुनुन गयो।
0: योनाको कारणले गर्दा जहाज भित्रका सबै मानिसहरू मर्ने अवस्थामा पुगे। यो ठूलो आधी यो हुरी बतास के संयोगवश चलेको हो र?
1: 시편 107편은 이렇게 설명했어요.
0: 버전 성경 107에 이렇게 번안 거리고 쳐
1: 여호와께서 명령하시자 폭풍과 몰아쳤습니다. 높은 파고를 일으키는 폭풍이었습니다.
0: 범기설에 아데스 디누 후다 아디베리 쩔요 어글라 찰하루 우타우네 아디 티요.
1: 그들의 배가 높이 올랐다가 깊은 바닷속으로 내려갔습니다.
0: 우니어르고 자하츠 마티 우트요 라 거히로 समुद्रको फेदमा झर्थ्यो।
1: 그러자 배 안에 탔던 이들이 간담이 녹았습니다.
0: 그래서 자하즈마 떠리가 많이 사루가 걸리자 깝대요.
1: 마치 술 취한 사람처럼 비틀비틀 요리조리 뒹굴려 다녔습니다. 어찌할 바를 몰라했습니다.
0: 럭시레 마테가 많이 사스테이 러드다이 버드이 에다 오다 펄디에 게거네 번네 운이 올라이 다 하티에나.
1: 아침에 떠오른 해도 밤에 뜨는 달도 한번 내리는 비도 이슬도 그저 우리에게 다가오는 하루의 날씨도 여호와 하나님의 손에 있는 걸 믿으시기를 주님의 이름으로 축복합니다.
0: 비하나 우다오니 수제, 라티 우다오니 전드라마, 저니 버사, 러시트파니, 아미가하 아오니, 하루의 딘가 모성파니, 바람프라부 퍼미스터께 핫마사, 번니쿠라 비스와스거누호스, 번니, 프라부구 나우마 아시스 고스나 거더수.
1: 여기서 우리가 깨달아야 될 게 뭘까요? 요나처럼 하나님의 명령을, 하나님의 말씀을 거부하면 어떻게 될까요?
0: त्यहाँ हामीले बुझ्नुपर्ने कुरा के होला? योना जस्तै परमेश्वरको आदेशलाई, परमेश्वरको वचनलाई अस्वीकार गर्यो भने के हुन्छ?
1: खोजोरामेन ओतके देल्क? भरिमियन ओतके देल्क?
0: अस्वीकार गर्यो भने के हुन्छ? फ्याकेर फाले भने के हुन्छ?
1: कुन फुङ्नाङ्गा यक्क्यङ्ग मान्नामिदा, शिल्पेवा ज्वाजोरल ख्योङ्गमामिदा, पुरेङ सोकुरो पाचो दरुगान गर्छ।
0: ठूलो आधीबेरी र कठिनाईको सामना गर्नुपर्छ, असफलता र निराशाको अनुभव गर्नुपर्छ, दुर्भाग्यको दलदलमा फस्दै जाने हो नि।
1: मान्यगे यो योनाका हामीले कु मेङ्गङल पादासिल ते योनाका इरुके हेत्तामियन उल्माना जोआकेसे।
0: यदि योनाले परमेश्वरको त्यो आदेश पाउदा योनाले यसो गरेको भए कति राम्रो हुन्थ्यो होला।
1: हामी मसिमी जुओजसिल ते हामी नारल सारङासिनुगुना, नारल चुक्पुगाल्योगो हासिनुगुना, चुक्पुगुल पादायाजी, 내가 이 기회는 절대 놓치지 않을 거야 했다면 얼마나 좋았을까.
0: परमेश्वरको वचन आउँदा परमेश्वरले मलाई प्रेम गर्नु हुँदो रहेछ, मलाई आशिष दिन चाहनु हुँदो रहेछ, आशिष पाउनै पर्छ, म यो अवसरलाई कदापि गुमाउने छैन भनेको भए कति राम्रो हुन्थ्यो होला।
1: 그렇게 요나가 했더라면 하나님은 그 순종을 받으시고 더 귀하게 요나를 더 귀한 선지자로 사용하여 주셨을 거예요.
0: 대사리 요나가 거래고 भए 범미스월에 त्यो 아ज्ञा 팔란라이 स्वीकार गर्नुहुन्थ्यो र 요나라이 어ज 보험을레 어금벅다고 룹마 प्रयोग गर्नुहुन्थ्यो।
1: 성도 여러분, 하나님의 말씀이 여러분에게 임할 때 여러분은 어떻게 하십니까?
0: 헤 비스와시 जनहरु 범미스월고 वचन तपाईहरु 까하 아우다 तपाईहरु 끼 गर्नुहुन्छ।
1: 한 성직자는 이렇게 주석을 달아 놨네요.
0: 일전에 धर्मगुरुले यसरी टिप्पणी लेख्नु भएको छ।
1: 살아가면서 기회를 만나지 못한 사람은 아무도 없다.
0: 지금은 어서 너베타이고 마니스 코이 바니 छैन।
1: 기회는 창문으로 들어오는데 반대편 창문을 열어서 버릴 뿐이다.
0: 어서 झ्यालबाट भित्र आउँछ तर विपरीत दिशाको झ्याल खोलेर फ्याक्ने मात्र गरिन्छ।
1: 저는 이렇게 그 부분을 해석하고 싶어요.
0: 뭐 त्यो कुरालाई यसरी व्याख्या गर्न चाहन्छु।
1: 사람이 하나님의 말씀을 받을 때마다 기회를 받는 것이.
0: 만일에 परमेश्वरको वचन पाउने बित्तिकै उसले अवसर पाएको हुन्छ।
1: 복을 받는 것이. 하나님의 말씀을 받을 때마다 기회를 받는 거예요.
0: 아시스 빠이라이고 훈서 परमेश्वरको वचन पाउने बित्तिकै उसले अवसर पाएको हुन्छ।
1: 말씀이 기회예요. 말씀이 축복이에요. 말씀대로 하면 우리가 얼마나 존귀한 주인공이 되고 하나님의 역사를, 주님이 남겨준 역사를 우리가 써가게 되니까 얼마나 존귀한 겁니까?
0: 버전 내 어서 호, 버전 내 아시소, 버전 अनुसार 거려고 하네, 아미 거기 아더니의 묵게 빠뜨려 번성, 러, 러블레 초리를 잔우 보이고 이티야슬라이, 아미리 렉베이 잔소 하네, 요 거기 둘러 아들고 구라호.
1: 이 시간도 주님이 주시는 말씀, 또한 찬양 예배 때도 수요 예배 새벽 예배 때도 하나님 말씀을 받을 때마다 그 기회를 받고 그 기회를 축복으로 맞이한 여러분들이 되시기를 주님의 이름으로 축복합니다.
0: 요 벨라마 पनि प्रभुले दिनुहुने वचन प्रशंसा आराधनाको बेलामा पनि बुधबारको आराधना बिहानको सबैको आराधनाको बेलामा पनि परमेश्वरको वचन पाउनेबित्तिकै त्यो अवसरलाई स्वीकार गरेर अवसरलाई आशिषको रूपमा स्वागत गर्ने तपाईहरू बन्नुहोस् भनी प्रभुको नाममा आशिष घोषणा गर्दछु।
1: कु मालसुमल बाजुमेन्सो नेगा यी मालसुमदेरो सुन्जोङ하면 나에게 복이 들어오는구나, 나에게 승리가 들어오는구나, 나 때문에 나의 가정도, 나의 집안도, 우리 마을도, 우리 교회도 할렐루야।
0: त्यो वचन ग्रहण गर्दै मैले यो वचन अनुसार आज्ञा पालन गरे भने ममा आशिष भित्रिन्छ, ममा विजय भित्रिन्छ, मेरो कारणले मेरो परिवार पनि, मेरो घर पनि, मेरो गाउँ पनि, मेरो मण्डली पनि, हालेलुया।
1: 신명기 28장입니다. 화면 보고 같이 한번 크게 읽어 보실까요? 시작.
0: 외우스타고 पुस्तक 28 अध्याय हो। स्क्रिन हेरेर एकपटक ठूलो स्वरमा पढेर हेर्नु हुन्छ। सुरु गरौ।
1: 만일 여러분이 여호와의 하나님 여호와께 순종하고 내가 오늘 여러분에게 가르치는 여호와의 모든 명령을 충실히 지키면 그 뒤에 이어서 어떤 말씀이 기록되어 있을까요?
0: 에디 तिमीहरुले परमेश्वर आफ्ना परमप्रभुका आज्ञा पालन गर्यौ र आज मैले तिमीहरुलाई सिकाएका परमप्रभुका सबै आज्ञाहरु निष्ठापूर्वक पालना गर्यौ भने त्यसपछि कस्तो वचन लेखिएको होला?
1: 여러분의 하나님 여호와께서 여러분을 세계에서 모든 뛰어난 민족이 되게 하실 겁니다.
0: तपाईका परमप्रभु परमेश्वरले तपाईहरुलाई संसारका सबै जातिहरु भन्दा उच्च बनाउनु हुनेछ।
1: 여러분이 가정 안에서도 복을 받고 가정 밖에서도 복을 받고 일터에서도 복을 받고 아멘은 집에 가서 화장실에 앉아서 하실란다네.
0: तपाईहरुले घरभित्र पनि आशिष पाउनु हुनेछ। घर बाहिर पनि आशिष पाउनु हुनेछ। कर्मथलोमा पनि आशिष पाउनु हुनेछ। ए त्यसो भए घरमा गएर शौचालयमा बसेर यो कुरा सोच्ने।
1: 여러분이 가정에서도 복을 받고 일터에서도 복을 받고 자손들이 번성하고
0: तपाईहरुले घरमा पनि आशिष पाउनु हुनेछ। कर्मथलोमा पनि आशिष पाउनु हुनेछ। सन्तानहरु फस्टाउने छन्।
1: 가축이 번성하고 여러분이 하는 일마다 복을 받아 다 잘 될 줄로 믿습니다।
0: मलाई विश्वास छ कि तपाईका गाई वस्तुहरुमा फलिफाप हुनेछ र तपाईले गर्ने हरेक काममा आशिष पाउनु हुनेछ र सबै कुरा राम्रो हुनेछ।
1: 하늘문이 열리고 저를 따라 형통하게 하심으로 곡식이 잘 되고 여러분이 하는 일마다 잘 되시기를 주님의 이름으로 축복합니다.
0: 아카스가 도가 굴네서 ऋतु अनुसार सफलता प्रदान गरेर नाली बाली राम्रो हुनेछ र तपाईँले गर्ने हरेक काममा सफलता मिलोस् भनी प्रभुको नाममा आशिष दिदछु।
1: 신명기 28장 순종의 복이 여러분의 가정에 여러분 교회 위에 임하시기를 선교지에 임하시기를 주님의 이름으로 축복합니다.
0: व्यवस्थाको पुस्तक 28 अध्यायको आज्ञा पालनको आशिष तपाईँको परिवारमा तपाईँको मण्डलीमा मिशन क्षेत्रमाथि रहोस् भनी प्रभुको नाममा आशिष घोषणा गर्दछु।
1: 자 그렇다면요 요나는 하나님의 말씀이 주어졌을 때 하나님의 말씀이 떨어졌을 때 어떻게 했을까요?
0: 디스바이 요나라이 퍼미션고 버전 디다 퍼미션고 버전 아우다 운레 커서리 베바거레
1: 잃어버렸죠. 그 복을 발로 차버렸어.
0: 무마에 뛰어 아시스라이 라틸레 하네라 패게.
1: 그리고 요나가 어떻게 됩니까?
0: 아니 요나라이 키훈자.
1: 다음 사진 하나 보세요. 하나님의 말씀을 버리고 가면 이 상황을 만났다는 거예요.
0: 어르고 에우다 토스비르 헤르누호스 퍼미션고 버전라이 떼아게라 거요 바네 요 퍼리스티디 보그누 퍼서
1: 하나님을 버리고 떠나가면 이 상황이 내 앞에 다가오는 거예요.
0: 퍼미션라이 떼아게라 거요 바네 요 퍼리스티디 메로 사무 아이북서
1: 이게 영화는 열려서 우리가 보고 우리가 바라봐야 돼요. 요나가 못 봤어요.
0: 요 쿠라 아트믹 아카 콜레라 아미네 데크누 퍼서 라 드리스티 라가우누 퍼서 요나네 데크나 서케는
1: 자신은 다시스로 가면 스페인으로 가면 살 줄 알았어요.
0: 원래 터시스 अर्थात 스페인 가에 번에 바친사 होला भन्ने ठानेका थिए.
1: 하나님 말씀 버리고 가도 내가 사는 길이라고 생각했어요. 이 죽음의 길이.
0: 퍼미션고 버전 떼게र गए पनि यही नै मेरो बाच्ने बाटो हो भनेर सोचेका थिए. तर यो त मृत्युको बाटो पो थियो.
1: 어떻게 삽니까? 어떻게 살아납니까?
0: 그것이 바친사 그것이 जीवन प्राप्त हुन्छ.
1: 하나님의 명령을 거부했더니 하나님 말씀 버렸더니 하나님의 기회를 버렸더니 하나님의 복이 떠나버렸어요.
0: 퍼미션고 아데스 어스위카르 거다 퍼미션고 버전 떼다 퍼미션고 어우서라이 펴다 퍼미션고 아시스 따라 잔쳐
1: 바다가 자신을 기다려요. 큰 물고기가 자신을 기다려요. 물고기가 삼켜버립니다.
0: 서무드라리 운라이 퍼키라이고 서 툴로 마사리 운라이 퍼키라이고 서 마사리 니리하자
1: 요나에게 주셨던 하나님의 명령 우리에게는 안 주실까요?
0: 요나라이 디누 바이고 퍼미션고 아데스 키 아미라이 디누 훈나 올라라
1: 우리에게는 안 주셨을까요?
0: 아미라이 디누 바이고 차이나 올라라
1: 우리에게도 동일하게 주셨거든.
0: 아미라이 뿐이 우스테 기심데 디누 바이고 차
1: 여러분에게 적용되어 문장을 드려볼까요?
0: 떠빠일라이 라구 훈이거리 에우타 와키 라키디움
1: 가장 죄가 많아 저 영혼은 도저히 천국 백성이 될 수 없어 하게 보이는 가장 죄 많아 보이는 그 영혼에게 복음을 전하라.
0: 서베반다 대레 팝 거리고 우 거힐레 빠니 스월고 락지고 나그리 군의 서베나 저스도 데키니 서베반다 팝이 저스도 데키니 뛰어 아트말라이 수소마자 수나우누 호스
1: 자신과 왼수 관계 있고 얼굴만 생각만 해도 얼굴만 마주쳐도 치가 떨릴 것 같은 그 생명에게도 복음을 전하라.
0: 아프노 서두르고 나타 보이고 어느하 삼자다 마트라빠니 अनुहार मुख हुँदा मात्र पनि घृणाले कापे जस्तो हुने त्यो प्राणलाई पनि सुसमाचार सुनाउनुहोस्.
1: 그분은 복음이 들어갈 수 없어. 그 사람이 화산교회에 나오는 건 불가능해.
0: 그 만세만 सुसमाचार 퍼스나 सक्दैन. 우 मण्डलीमा आउन असम्भव छ.
1: 이전에도 5년, 10년, 20년 동안 전도했는데 못했어.
0: 포일에 पनि 5 वर्ष, 10 वर्ष, 20 वर्षसम्म सुसमाचार 퍼사 गरियो तर सकिएन.
1: 그 사람은 120% 지옥 갈 사람이야.
0: 그 만세 더 120% 너럭마 자네 만세 호.
1: 예수님이 다시 오셔서 복음을 전해도 안 될 거야.
0: 예수 페리 아이라 수소마자를 수나오는 바요 번에 뻔히 후다이나.
1: 그래서 포기해버렸던, 완전히 버렸던 그 영혼에게 다시 가라.
0: 뜻을 하락하이라 뿌르 룸마 떼아기고 뛰어 아트마카하 페리 자누 호스.
1: 다시 복음을 전.
0: 우슬라이 페리 수소마자를 수나오는 호스.
1: 만약 그 영혼에게 다가갈 사람이 여러분 한 분밖에 일생 가운데 없다면 여러분 어떻게 하시겠어요?
0: 에디 त्यो आत्मा कहाँ पुग्ने मान्छे तपाई जीवनभरमा एकजना मात्र हुनुहुन्छ भने तपाई के गर्नुहुन्छ?
1: 이 자리에 계신 불가리아에서 선교하시는 이경찬 신금희 선교사님 함께 예배드리고 계시는데요.
0: यस ठाउँमा हुनुहुने बुल्गेरियामा मिसनरीको काम गर्नुहुने इग्याङसाङ र सिनगुम ही मिसनरी दाम्पति हामीसँगै आराधना गरिरहनु भएको छ। मिसनरीलाई लागू गरेर हेरौ।
1: 가장 복음을 전하기 어려운 땅으로 가라. 최전방 선교지로 가라. 미전도 종족을 향해서 가라.
0: 수소마자 파사할 거나 서비 번다 커진 부미마 자는 호스 어그로펀디마 러헤코 미션 체트라마 자는 호스 수소마자 너프게가 자티어루 터프 자는 호스
1: 박해와 핍박이 있는 땅으로 가라. 환경이 가장 열악한 땅으로 가라. 순종했을까요?
0: 서다오르 웃피던 버이코 부미마 자는 호스 वातावरण सबैभन्दा कमजोर भएको भूमिमा जानुहोस्। के उनले आज्ञा पालन गरे?
1: हनालमे मेङ्योङे सुनजोङेसो खान नारा अफगानिस्तान।
0: परमेश्वरको आदेशमा आज्ञा पालन गरेर गएको देश अफगानिस्तान हो।
1: 2002년에 갔죠.
0: सन 2002मा गएका हुन्।
1: इन्गुए 99%가 무슬림 이슬람의 나라।
0: जनसंख्याको 99% मुस्लिम भएको इस्लामको देश हो।
1: 국가 통치의 헌법, 법이 코란 인 나라.
0: 라제 선찰한고 성비단 락가눈 쿠란 바이고 대수호.
1: 만약 이슬람에서 타종교로 개종하면 죄가 되는 나라. 법으로 금지한 나라.
0: 에디 이슬람바터 어르코 다르마마 파리버튼 거려바네 팝 처리니 대수 가눈에 니셋 거리고 대수호.
1: 십자가가 세워지지 않은 나라. 교회가 없는 나라.
0: 크루스 खडा नगरिएको देश मण्डली नभएको देश हो।
1: इ नाराए इगेङचान सिङ्गुमी संघ्योसानिम छुबाङदाङकी छन् 5년 동안 선교사였어요।
0: 요 देशमा इगेङचान र सिङ्गुम ही मिशनरी देश निकाला हुन अघि 5 वर्षसम्म मिशनरी थिए।